0: ཁྱི ཕྱད མམ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གསྲ གས 수소야 고급 라제 주고 도스타카지 즉 수소 리퀴드 수소 도스 모더나 주도 도스 미 모르탄달 도스테드 수소 즉 이제 신약 이제 이제 어 이제 리샤 단 이제 스타 단 신서 리샤 삼 삼루니 되고 얼마 저단다 드리 독도도 가르 쉬고 삼소스나 칼로에 라테나 로 인교 로마디게게 즉 칼로에 기나 즉 육 렘베갈 로존 집에 갈래야 즉 라키디 kiranlarzhi mara kunliya kiranga mordataan parwa.
1: Rwaalagila.
0: Da dili ya ngan zu jimzhu timlu utadu na kari shiigo warasina gyagatanyi na wujan jar shiigo waray.
1: Rwaalagila.
0: Kaluwe ji lang kuri kalu chi chokwe topdaanla ki mewe gali ya, ji mewe tujuu dindrachili ya langwa ji kalu cheba cheche dili ya nyeche kari tengu warasina ji gomu ji 니께는 이제 돈 담으러 와. 단체는 이제 돈 치용 그래. 이제 돈 치지. 아니 이제 저 직스피게 직 제가 주도 직돈 급제 제 제국이 열에. 저다 디직 이제 당부체 예전님도 가렸으나. 신지가냐 님 좀.
1: 그래서
0: 이제 제 주고 그래. 다 신지가냐스 당 좀 별이가 가갈선 좀 사지러 와. 통과 좀 그래. 통과 돌 가냐스 그랬다. 팀룩이 타냐 민가리아 신지가냐 싫다. 가냐 나로리아 지 다지 니드엔가 가냐다 신지 가냐스 니여바 니드엔 가냐스다 제가다냐 신시 줄이여바 다디 니 침다 배슈 침 쉬우게 당아주 지 모저라 게메 왔다 비나 디나 라케메 모 라케 직 두고 칼로 치죠가 톱다메 간 두고 다 잘럽제 계란이야 카르스네 니제 디나 신지 가냐 님 좀아 마케 붙다 딱 그러 찾아다면 님 좀 그래 다카지 님 된다는 거 가지 님 주던 거래 가지야 내주 유자 신지가냐 지금 말해 지다 수고관이야 나지 군내 여버와 수고하고 매봐 안나 보고 보면 있는데 들 보고 나를 보고 만자 단단 너무 대신에 보고 만자 여버와 아니 이거 내가 여버를 쓰긴 속든데 내주 되느냐 신지가냐 아디 무연 내주 대제야 신지간자 가냐 치모트베 내주 열이라 등을 털이야 세시딘데 질이야 진예제 딘 딘데스 포주 그레스 세단 딘은 아주 디날 예제 가르 포고 이미 직시 주제 당부디 니부디나 튜주디나 키랄라기 마라콜리아 추고 직 단제 말에 단 신규 달라기 라마라 마태고는 레면도 먼저 단다 나다스 메섬 단다 시게면 돌아와 아니가면에 틱 라과티 챤유유 직 수수 나 빈자고 먼저 스나다나 롭적 먼저 스나다나 초고 초면 먼저 스나다 딘제 먼저 디스 단자 먼저 단야를 교수면도 다단다 라기 태야르치 튜주 고대 유스 인소르치 수수 땡조 입었다 대왕 섬을 키제 주고 단제 아니 디 주와 이제 포 윤데 당어 좀 주어드네 야마 당주디 먼저 직 가니 것도 먹게부터 파르마테부터 딘제 제비나 먼저 직 다 저시 데레르바 요즘 말합처럼 봐. 답을 답냐 또 지 가지기 되는 카바 연구동아 아니 지 랍다 주의 타르문에 독스토가 재미 겸론의 재미 비게 하나 창조 랑간의 재미 딜레페네 아 짐준년도 와 가스인 소스 나오네 템비인들 가스인 소스 나오 템네 비게 야 가스 가르까 거르슨 당고 젠케라가 아니 말해 봐 비게 야 차라통 이메 다니레
1: 좋아라
0: 원냐 비 케라 모르 단다디 다 케라기 넘주 된다디 다 케라가 남자 쳇단디 케라기 가르스는 라기 메비게 karsini chile gini do shulungwa lan di du gansu nam yuti lenaga yuwa gani duk de di du la kemen gyo di pina zu zu chik lamja chik mendaas chi yore tak zin chi toyun gure chetan gansu gabri bagwa tangi la kemen di muna muna bigya gami ni sur bagwa rwa chi gyon shos ton dor che andi bagwa tangi ton dor bigya gami ni sur chirwa ana gu gu chetu ni sur chi ana bigya gyon shos ton dor chi ni sur chi ani tungo tol bagwa di kiran tangi me pegi bagwa ki pegi lakuchan bhi ge chawu che dee gharwa.
1: Rwa, rwa.
0: Chata di lamjaa thangmu chaa thukum maare. Chata anzu da chik chilaa gane chane. Dinte da gabri mik chik zoom je todam chi nye sur chaa rukhari. Gabri mik chik daa je todam chi kuni sur chukhari. Tungwa tole ya ne zui tu su thong yun du. Karasa na chilaa chik ne thong thukhari. Nyi ne dakcha chi thukhari sum ne di yosan chi thukhari. Si ne ina nye che di taan thukhari.
1: Rwa.
0: Nga ne ina di bat di zangwa soya ghe. Dinte ki lega ina kaa nga yore.
1: Lese.
0: Rwa. Lese. Ina le kya ga tanya na la fashen yi chi jenta yi chi rwa.
1: Rwa.
0: Karsi na fashen yi chi karsi na di na li ya jyotan yi chi singi soro.
1: Lese.
0: Fashen yi chi ani di na li ya karsi na chufa yi chi singi rwa. Fashen yi chi ani ching chu yi chi xiao chu yi chi singi soro.
1: Lese.
0: Lese. Lese. Di na li da diga zangma suko ya sa. Dinte ki kumbha tangu niwa sumbi shivu nga wasi di na li lega kurim yore.
1: Lese.
0: Chetan di yin tu ka chi kare di yosan cha cha tengi sa. Di nyinga shira mewa. Rwa. Chik nezu chunju yinba di deya kwa gen chenpo mewa. Moranga ya di na li ya taklin chi tuba. Zikur shutum yin dili yin. An tili ya yosan chi ya ta, tazi de ya ta, lopsu kya ta di shi tiri. Ya ka ji lopsu na ku te yin tiri ba. Tiri ya mordataan lopsu kya ra lop. Na nyinga ya mordataan chukui sakwa na li ya mordataan. Kasi yin ya ku shubtu mi di lopsu kibse taan. Kira lopsu kya ma ra si yin tiri. Lopsu ku te yin tiri. Ta lopsu nye ti na tu te we lopsu na li shu sha yu. Puju ka ne cha lopsu kya wio ra ba ta. Cha ta nga zu ka ji ni shimju loma cha ta tong cha lopsu kya wio ra. An ni lopsu dimdru nyan do ka di ndri ka lopsu slim na. Chik e. Tungwa da ma tuinbe sur cha diya ore. Cha zanga zu di na li ya kalube jik lopte loma digaage gyuglinbe tujun na lo da lopchon chibwe tujun na lo la ge mewe tujun na lo la kirangi na kal jik chugu dambu da chugu kalu chewi na di li ya nyeche khari po yime da da ka jik di na li ya kaba da nri luti chingin da dunga
1: gyala
0: nri che sungwe ni a korang gizi tima nyub che Kurangi bingyata, ani iyan yungu rukbutan de kawa kibchuk rwa.
1: Rwa.
0: Ani nangmi kawa kibchuk dunga.
1: Rwa.
0: Ani ajalan de kawa kibchuk dunga. Ani di ngan tari de nueva kari kiegre. Sa ta kurang xie de orda. Ta ikze de yao tang tu anyu di tang ju anyu sa pingne sormu nga sam.
1: Rwa.
0: Jimdru nyendo kwa kaa sar pika kinang lakwa ya nyechak bas tre orda. Nyechak bas kari tre orda sinna. La kye mewa chuko tendu tili ya kyaga tangi na xingzheng chang tri. Tso shi pingzheng sa shi tre orda Sinjin ki rwa tsewaan ki rwa todam ki di ndegi nyeche ki sholish te tegre di ina di jimdru nyendo ki di jimdru tenja todam nalol ya nyeche pobe kaluwa ya jik yawa da jik jiwa sri di garasin tsewaa sa di jiwa di cha diyao re jibu di jenyi pingzheng si tuyung gore jenyi tengshu pingzheng sa di dabdi sa di ta di guam ni kya maa kiawa chitaa di dhegi chi kama nisum chaya kama chungi maa chawa kama gubita chawa sati odi ani chungi di tuyung gure.
1: Lese.
0: Chataan di yundu di nali yang zu chik todam che yundu nyeche kandes po yume da todam kandes chik yume chik che.
1: Lese.
0: Da tanda nga zu di nali ya zubu khari haku gugu warasana nga mota tansu tanda la ki me jimri nyendo kwa nga simi suruwa nga nyeche basi trechu. Da ka chigi Gyanla kuchdi tabshi yorwa nga de shigi kuchdi mewsu dhugra sandele kudunga. Di mewsu ayama. Gyanla basi di chebe shugo, chaliya basi di chebe shugo di ina jimdru nyendo ki chato gu todomna ki chawena liya di ya lu sangyo dinti zhe. Chetan di gyayon khura ya jimdru nyendo ki chato yusa kanga na le degre. Gyanla jingyi jingyi sumna dinti yuwi ni di nale gyanla tae tuyen gu rdi. Ata tsina kulu ya, chudu torang, chudu nyewsumba tenele tuy taya yordi. Chataan di yindu, di nali ya, nyewardu yina kharsina, laki mewa chugu dambi yina, di nali ya, zobu kari nyinga yorasina. Ani kira mutu pika lopchon chebechil, pika yikze tangar tuy pika nati tuy yungure. Kira liya, kwa gindita yungure. Ale di tsangu su shusuranga. Dinaya kira, duwa, 추고지 아니 비게 추고 템들로가르도 있잖아 칼로벨라 기 미텐 스게 요마르바 원가 템들로가르도 있잖아 기 템들로도 지난 기나기 센다 기나기 체딩기 가르스나 유미 탑달라 기 안다드 로드 아니 가르 여자 파업디 유미 탑달라 기 안다드 비게 갈이야 티어바 체딩 디인도 기나비게 템들로 도마레 추고 템도 교르고 있는 템도 교르토고 마레 자로 당가 쪽 조야딘 되게 거고 있는 자로 당 두고 말해 일 되게 장어 소리 제자 칼로벨 알 지기 랍데 로메 로바 계란 라키 마튼 콘리아 먼저 지 니제 퍼바 계란게 다지 모데 친구 유섬 오즈 몽에 땡마 가셔 스탐 되 가니스라 미도 수수카도 단치는 야스라 지금도 삼르바 가지고 한데 신용이 진주년도 말레카도 되냐든지 공부네 수산적 춘주치 독스 뭐다 되네 바 떨셔도 말 뭐다 진주년도 그 치데레죠 저도 진주년도도 다 당부 추육 뭐다 사 줬대야 되니스도 건 뒤지 데르도 아니 가르스나 뭐냐 뭐다 치데레도 코바 카바 주르니 차디게 쓰이서 근데 나 신용이로 봐 다 처음 거 나네 뭐네 이제 주투그램 주투 말해 디 안전했잖아. 디 셰토마 서르바. 직전에 미주 두고 유지를 봐. 먼저 디 연말했으니 디 셰토마를 봐. 나 그런 게 이제 스튜디오 그나 직진 저기 직 대보다 디제가리아 멤버들의 숙청부 여부이나 배디 이제 교토고 말했어.
1: 시장도
0: 지난 직내 선배가님 라기 매자 망감자 당가 스무에서 망감자 기계집체.
1: 시장.
0: 디 주거 담배 뒤주 나로리 주거 꿰주 집에 뒤주 나로리야 마이 지 샘디 제지게 비게야 갸르투디 르바 디나 주거기 칼로 쳐야 될이야 쪼킨 치자도 그래
1: 르바
0: 르바 안주 디나리야 콜때 주거 갈 쳐야 거긴 차로와 쪼킨 쓰는 안주 지발 전에 디나리야 직 내줄하야 그때 거긴 유대야 안주 표유 표가 타냐나 쪼킨 질이야 고국여레스 제단 디인데 가지 경어 탄달라기 되면서 그바 나달라기 메케면도 라기 인겨되는 라기가 하면 다 중이 자상 알라기 메자 어자스 있어 어자야 말이라 비기나 주디 우리 예 되대베 로젠날에 슈샤이르 봐 아이잖아 랍터 침 통이 랍터 지 랍터날 때도 지 칼로베 지 라기 경린 같이 랍터네 칼로베 랍터디 롭존 치스디야 남다 틱지 요체 안텔이야 코랑게 직타르 무슨자 모젤 라키 클럽존 치가다 교링아 주디 바바단지 친동아 로롭터 바바야지
1: 네세
0: 아니 코랑디 베네 거디 가르스는 바바디 주구 코리나 주디야 우리다 주구 코리나 링이 직 랑고그 직지다 직 바바 직지사디어라 바바디 던디 바바 라키 요마르바다
1: 저한테
0: 바바 라키 유나 그런 교회 맵제 바발라기 유보다 된자 삼부 고인 교회 맵제 다 바발라기 디 매자 아니 편에 가르토듬 제브레스네 단단 난다기 계란 단능에 칼로에 루메 지 이 라게 마테오 콜리아 가르스네 랑고 고주 제브스네 바발 고주 제네 차차게리
1: 레세
0: 아니 지 니제 포디 니제 고문이 니돈다 강강냐 님이 주마 디제 티어 디티드 뭐라가 니제티 제빈 스그도아 이제 제빈 스타 아니 내가 알아봤다 이 꾸지 뭐죠 아신 소시 랩제 칸인데 레베민도 비게 토담은 세시나 다가 비나 루샤 왔다
1: 레세
0: 타도나 딜루드 야제 마셰브체로 와 로용 랍트 튼잔 슝쇼베 익제던도 익제 런도아 런 배체리 아카르 체브레스나 지 동교 당으로 왔다 동교 당가 주디 아니 동교 익제던도 아니 가르스는 디 갤라디게 코랑게 체진이 있다다 그러봐
1: 저발
0: 예 차도이나 그와 지 내주도부터 대두 디나래야 짐주 팀로다 계제 예제 포제 단도 지 강 신지 가냐 님이 저거 치야 치야 토든데 코디어 디 코랑게 피나 치요 말에 오늘 제디 커돌 치 커돌 제비나 대교요 말에 디 마체자 디비게 레디아르 봐. 디 레더 카지디 요샤네 케 아유만 모터 땅 말씀드리 디비게나 다라 데드 구데르다. 구데르. 아니 요저질이야. 수주 마체비니 비기나라 비나리아. 체딘 다라 된데 그러 봐. 저는 디 뭐라게 동교티 익제디 매차도 와. 말님 차디아르. 아니 나란 주체는 삼로스탄다. 갈레티게 기브리 밤에 조선 담브리 밤에 심제 치기어리 겐라가 지네르브리 겐라가 갈레 개브리 이제 넘버리 다 이내래 줄넘 갔다다 마대브로 와
1: 더스
0: 체크랑 견디 개브리 다 아주 단다 이제 단이 되게 lobjong chibe gala laki mewa yikze mato tabi yin di nga de yikze tanya de gyon kye kurewa shena chiga yorba
1: rwa
0: kaa chiga ta nga buku yikze tan de gyon kye kurewa saa dinde kye shiga dunga chata di yin du zama nga zo di yikze tan de kiran yikze tan chugu mara nyingji minjik nyeche pao ta nyeche di nyingji minjik pika ya tsusu tang len ta di nyeche di yīnā ngū gu chēba chēyā tā sīnzī gānyā yīnā sīnzī gānyā kī kōrā tī ñeja tī sūsū tī kēgā tōr tā tī mā kēwī yīnā pīgā yā kō kēn tī tēndē yōr tī kārā sīn pīgā chātō nā lē tī kīrbā chātā tī yīn tī ngā tsū chū gō kī chī kālu wē lō mē lāp chē hirbā ngā tsū kā chī lāp chā tō tō yū tī lē nīm yū yā mō chā tā chī tā nāng tā sī mē tā lā kī gyū lē yā rā chī tā tā rū gu yū tā tā rī kā sī tā nā mī sī tā yō rā bā
1: rā bā
0: chā tā tī yī nā lō gō chī mbī shirā chē nā jīg nē yī nā nī gā chī mbī yō rē sī nī nē yī nā kī rāng chū gō bē nā chā shā nā kī rāng chū gō tī chīm chū lē chū tō mbī yī nā kī rāng kī kā rā sī nā chū gō tī nām yū yī nā kī rāng kī susu mudri inata, ane susu nang mudri inata, dili ya todam tsangma che yore, tenzu ki jik dhulu dike, zewaan ki tenzu pa piwe, jik tsonglai ki tenzu ka nga che yorwa, ta nga tsu kyaka tanya na, chao chan shen, dat che goto ko rwa,
1: zewaan
0: rwa, di pa piwe rwa, chenpa wu sat kebi yus ko rwa, di karsi na tsonglai ki tenwaan su di,
1: genju
0: da tenzu si che dikri, chetan dike che yu kya, karisen jimju le zu tenbu yin na karisen tenzu kungsi kira la kimewa mudatambi yin na di kira ginza di chigimari chigimari uden chaarisa di ngu chigimari chetan di yin du ane pika ngu diga pika jay caawri pika yin ta pika ya genlen di karisen le zu tenzu nye karisen nye bencho sunja chungbu di pina pika ya pina ki genlen chiali ya chengu zheze di nyue vruwa ta di bine kel ne vruwa ki jio gongsi che vruwa ta ki di bine jio vruwa ta che zan di yindu di bine jayga mensi go vruwa jayga mensi du nga hang sam vruwa a ngu jayga di kiran zu ka zambu shivu du ka nga jayga di mungu jayga di yagu shivu vruwa sigi ta ngu jayga di tanda di che vruwa piki che vruwa sigi di na mungu jayga mara jing ne la ki mewa murdan jayga mara nyi ne murda tuju le zhe tili ya shibshi shibjek tuju yu ne jayga mensi gre di na kiran murda di jik Lāngbō sūsāyā mōtō sūsāyā kēchē rūpā ngā zō shūlī tāng rūpā kēhā tā ngā dīndēli kēchē dī mōtō sōnyē gā tāngchē chīngchē mōtō tūmbī nā dī chē gā mā rē mōtō sūwē nā rā chā tā dīnā lī yā ngā zō jī tā chū gō dī chē gā mā rē pī kī chē gā mā rē sī yī sō dī dīnā lī mā ngū tēng yī ngū rē chī kā gā yun dī pē nē anī shīb rē chē chē gā mā gā chē pē shīb chī chē chū chē chē kā chē chē mō gō chī sām rū tēng gā rū bā
1: dī mā
0: nī pī kē tsōng tēng gā rū bā chā tā dī yun dī tē rī tsō bū tōk tō tā khā rā sī nē kē rā chū gō dī nā kā lū bā lā kē mā tēng gō lī yā chū gō lā gu chāng jē mō tā bī nā jīng nā tō tōm tōs chī kī yō rī lā nī nā yī nā tī kī rā lī yā jīng nā chū gō lā chū tēm bī nā dēn chū kūng sī ngū chē kī mē bā jīg chē sūn bā dī nā rā bā ngā zō jī dī nā lā lī yā jīg tā sū sū chū gō dī tōs tā rū dī ā nī jīg sēng kwa ngā lī yā ngā mdā kī yā tā rā bā
1: rā bā lī kī
0: rā chē yōng sām dēng zō mē bā dī rā chā dī gā rā chā tā dī nā nī nā yī nā chū gō tā yā lō tsī chīk chīm chē mā dī bā gā lī yā kō nā bā shī rā kē tō gu rī chā tā dī nā yī nā gā zō dī gā lī yī sā bā chā chīk chā dī nā kā sū mbā dī nā khā rā sā nā kā lō wā lā bā chā yā tā rī dī nā kā lō wā lō mā yā dī nā chī tā ngū shū shū yā yū rā kā lō wā lā bā chā yā lī ngā lē rā bā kī rā jīng nā yī nā tsōng yī tsōng rī rā bā nī nā yī kī rā dī lā bā chā rī rā bā sū nā yī nā kī rā dī lō sū rī shī nā yī nā kī rā dī dēn chā kī dīndrī shīzhī dīndrī lēmī sōn zā yīn jī mī jī kī lō mā dī nā kī rā dī nā lī yā lā bā chā yā yā mīng kē chē pī kē yā ngā yīk zē dī dāng kī yī lā ngō kī lā kī rīk dīndrī chī lōb chōng chī kī yī dīndrī chī kī dāng kī yī sī dū kī rā dā kēng kē chī tī kī rū bā
1: kō rā
0: dzū kēng kē yō rā ngū yī lē bā chē lī yā lō mī yī lē bā chē lī yā kēng kē chō rā kēng kē nā lō lī yīn jī mī jī kī rū bā dī tīng gui chī gu rē dī lāb chā tūks lēb dā lō mā tīgē tīrī sāwī nī nyā bā tū tīgē lī yā nyā lā dēnjāk tsō tū chō gu rē dēnjāk tsō tū chī tsō tū tī khār tsō gu rē sī nī jīg nē lāb chā jīg lōb chōng chī yā gā tū chū rō wā nīm gyō dā khā sā sī gā dō wā
1: kā gā
0: tā nyā nā dī kān chā sī rā tū chū rō wā dā rī kā sī chū chū chū nyūng shū lē tō gu
1: rē
0: nī mā rē rā chū chū 디 야마 주디 kalau belok tu kaji ni susu lapte motor tangan je, mana lama lem lemnya dah lama ya kaya tu je cik tu ah, ni ini ye macam ni mev tiga lah, ni dek cak ni mev tiga ini susu pasu tu tu, cuci langgau, bapju kau kau ye me, bapju tu ni engan je lapte motor cungu je tu lem, susu tu je ni di dia lah, ni dek ye cik, kena cik tu ya cik cik, semua ni nak harus ni. 제가 라키 담당한 졸업전 치도 시제까지 신거 연말에 모델 땅야를 염려 연말에 로아 모델 땅야를 땡조 연말에